0: એચલા નવા ભાખાની થી કે પાલન નહીં કરે બર પડે બોઢા યહું કહીશે કે કક્ષા સાતવી આઠવી ઓ નવમી માં પઢાત લૈકા મનલા ઘલો કક્ષા દસમી પહોંચી કે બાદ તીસર ભાખામાં બોર્ડ પરીક્ષા દે કે જરૂરત નહીં હોહી બોઢા કહે હે કે કક્ષા કે અનુસાર સંસાધન સામગ્રી દે કે બેરામાં દેવાય જાહી. પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત વીજળી યોજનામાં રૂફટોપ સોલર લગૈયા ઉપભોક્તા મનલા ઉપરાહા વીજળી કે ફાયદા મિલી. છત્તીસગઢ રાજ્ય વિદ્યુત વિતરણ કંપની હા સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ડહારલે તય કરેગે બાયબેક દરલા લાગુ કરે કે પ્રક્રિયા શરૂ કર દે હે. મંજૂરી મિલે કે બાદ ગ્રીડમાં ભેજેગે ઉપરાહા સોલર વીજળી કે રાશિ ઉપભોક્તા મન કે અવૈયા વીજળી બિલમાં ક્રેડિટ કે રૂપમાં મિલી. નેટ મીટરિંગ વ્યવસ્થા લે ઉપરાહા બિજલી કે હિસાબ રાખે જાહી. છત્તીસગઢી સમાચાર બુલેટિન આપ મન આકાશવાણી રાયપુર લે સુનત હો.
1: છત્તીસગઢ કે ખબર લે હે આપકી વાસ્તા અઉ ખબર કે વિશ્વસનીયતા લે હે હમર વાસ્તા. આકાશવાણી સમાચાર રાયપુર કે પ્રાદેશિક સમાચાર બુલેટિન કે સંગે સંગ હમર સમસામયિક કાર્યક્રમ આપ રેડિયો કે સંગ અપન મોબાઈલ માં ઘલો સુન સકત હો. આકાશવાણી સમાચાર ફેસબુક ટ્વિટર અઉ યુટ્યુબ મે ઘલો હાવે. हमर फेसबुक पेज हरे छत्तीसगढ़ न्यूज ऑन AIR, ट्विटर हैंडल CGAIR न्यूज और हमर यूट्यूब चैनल हरे छत्तीसगढ़ AIR न्यूज. तो अब रेडियो के संगे संग आपके मोबाइल के माध्यम ले हम आप तक पहुँचा था छत्तीसगढ़ के हर खबर पर सुनत रहो आकाशवाणी समाचार.
0: आओ अब आगू बढ़बो वाचे समाचार कोती. પ્રદેશભરમાં આગજની કે ઘટના લે બાંચે બર બહુમંજિલા ભવન કોચિંગ સેન્ટર ઔ સંસ્થાનમાં અગ્નિશમન ઔ આપાતકાલીન સેવા કે જાંચલા તેજ કર દેગી હે. એ કડીમાં દુર્ગ જિલ્લામાં અગ્નિશમન ઔ આપાતકાલીન સેવા ઔ SDRF કી ટીમ હા 40 લે જ્યાદા કોચિંગ સંસ્થાન કે નિરીક્ષણ કરીન. એ દૌરાન કતકોન કોચિંગ સંસ્થાનમાં અગ્નિશમન યંત્ર અલાર્મ ઔ આપાતકાલીન નિકાસ વ્યવસ્થામાં કમી પાય ગઈ હે. જિલ્લા સેનાની નાગેન્દ્ર કુમાર સિંહ હા બતાઈન કે સંબંધ સંસ્થાન લા કમી લા દૂર કરે બર હફતા ભર કે સમય દેગી હૈ. દે ગે બેરામાં સુધાર નહીં હોય માં કોચિંગ સેન્ટર લા સીલ કર દે જાહી. બસ્તર કે ઐતિહાસિક ઔ વિશ્વ પ્રસિદ્ધ ગોંચા મહાપર્વ આજલે દેવ સ્નાન પૂર્ણિમા કે સાથ શરૂ હોવત હે. એ દૌરાન જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથ બલભદ્ર ઔ માતા સુભદ્રા કે વૈદિક વિધિ લે મહાભિષેક હોહી. એખર બાદ અવૈયા 15 દિન તક ભગવાન જગન્નાથ બલભદ્ર ઔ માતા સુભદ્રા કે મંદિર કે કપાટ બંધ કર દે જાહી. सरगुजा जिला के रामगढ़ में आज ले दो दिन के रामगढ़ महोत्सव शुरू हो गए है. पर्यटन और संस्कृति मंत्री राजेश अग्रवाल है ये महोत्सव के शुरुआत करें. उद्घाटन के मौका में स्कूली लड़का और स्थानीय कलाकार मन है सांस्कृतिक कार्यक्रम के प्रस्तुति दिन. कार्यक्रम में श्री अग्रवाल है कहें कि रामगढ़ सिर्फ सरगुजा के नहीं फिर पूरा देश के ऐतिहासिक और सांस्कृतिक पहचान के केंद्र हवे. राज्य सरकार है इला राष्ट्रीय और अंतर्राष्ट्रीय पर्यटन मानचित्र में स्थापित करे बर सरलग प्रयास करत हे. डिजिटल माध्यम के जरिया छत्तीसगढ़ पर्यटन ला राष्ट्रीय और अंतर्राष्ट्रीय स्तर में पहचान दिवाए बर छत्तीसगढ़ पर्यटन मंडल डहारले 26 ले 30 जून तक इन्फ्लुएंसर मीट और फैमिलियराइजेशन टूर के आयोजन करे जावत है. जेमा राज्य के आने आने जिला ले चुने प्रमुख सोशल मीडिया इन्फ्लुएंसर मन हा छत्तीसगढ़ के प्रमुख पर्यटन स्थल के भ्रमण कराए जावत थे. ए दौरान प्रतिभागी मन हा मैनपाट और सतरेंगा के भ्रमण करत है. रायपुर जिला के धरसीवा विकास खंड के ग्राम सम्मानपुर नकटी में आज राजस्व पुलिस और नगर निगम के अमला में कार्रवाई करत लगभग 9 हेक्टेयर शासकीय भूमि में बने 77 ठन अवैध मकान ला हटाएगी. अधिकारी मन हा बतायन कि ये सरकारी जमीन में बहुत बेरा ले अवैध कब्जा रहीस. प्रशासन डहर ले सबो कब्जाधारी मन ला नोटिस जारी करेगे रहीस. कार्रवाई के बाद सबो कब्जाधारी मन के व्यवस्थापन जिला प्रशासन डहर ले नवा रायपुर के सेक्टर 30 के आवास में करे जावत थे. अब पेश है मौसम के हाल. मौसम विभाग अवैया दो दिन तक बस्तर संभाग में एक दो जगह में मध्यम ले भारी वर्षा होए के चेतावनी दे है. अवैया 24 घंटा के दौरान सुकमा बीजापुर दंतेवाड़ा बस्तर और नारायणपुर जिला में गरज चमक के संग वर्षा होए के संभावना है. वहीं कुछ एक जगह में आकाशीय बिजली गिरे के चेतावनी दे गे हवे. मौसम विज्ञानी डॉक्टर गायत्री वाणी हाँ आकाशवाणी समाचार ला बताएं कि अवैया 6 दिन तक प्रदेश में वर्षा की गतिविधि बढ़ी. उन्हें उत्तर और दक्षिण छत्तीसगढ़ में बने वर्षा होए के आसार है. यही बीच कबीरधाम जिला के बरकोही बांतीर आकाशीय बिजली गिरे ले एक जन किसान के मौत हो गई. वर्षा ले माचीबर उहा पेड़ के नीचे खड़े हो गए रहीस. अब थोरकुन समाचार सार मा. बलरामपुर जिला के राजपुर थाना क्षेत्र के ग्राम कोटा गहना में सोवत खानी सांप काट